ચારી વળી વાનર સૈના વચ્ચે રામ આણી લક્ષ્મણ બેઠે છ. સીતારે સારું વિચાર કરે છ, કતવી સીતા કુણ લેગો કઈ કરા કુણસો ઉપાય કરા, આસો વિચાર કરતાની રામ લક્ષ્મણ બેઠે છ. આણી ચારી વળી થી વાનર સૈના ઘેરન ઉભી છે ઘેરન.

લાગો, પ્રાણ કાસાવીસ વે લાગો, ટાંગે થી ચાલાક તો ટાંગેર ગળા ઉપર ચડેલા, કઈ કરાવા કુણસો વિચાર કરા.

પાણી પી પીએ ને શેરી આંગે દેખે નજરે દે મોટો એક ખોળા દેખાવો અને વો ખોળા ભૂયારે માહિતી કબૂતરાણી પક્ષી નીકળ રહે છે. હનુમાન વિચાર કીધો જાંબુવંત અરે કલા પક્ષી નીકળ રહે છે અને એ તો કઈ પાણી નો આધાર મળી આધાર મળી. સીતા સતી સુ

ચાલે જા રે, તરસે થી આણે ભૂકે થી વ્યાકુળ વેરે, ચાલતું આરો કોની, આંગ દેખો તો મોટો ખિંડર, ખિંડરે માહિતી પક્ષી દીકાય, જાંબુવંત કે લાગવારે બાબા, આ તો કઈ તરી પાણી જરા ખાણ પતોવી કરણ, પક્ષી પિતાણી નીકળે, પિતાણી ખોળાર માય ઉતરગે, ખોળામ જાન દેખ તો ઠંડો ગાર પાણી દીકારો, ફળ ફૂલ ખૂબ દીકારે છે, પણ ખાયર બંધન, ખાયરો ખાયર બંધન કરતાની, જામવંત કહેલા અરે આગો હાથ મત લગાવો, કલા પૂછે સવાઈ મત ખાવ, પૂછે સવાઈ મત ખાવ, સુપ્રભા એક રંબા વેતી, એક ઋષિ રેતી, શ્રાપ યોગો ઓ રંબા જોકો ઓ ઋષિ રે અને બગીચા ને જતન કરે કરતા રહ, જના ઓ સુપ્રભા ના સો આશીર્વાદ રહ, જના રામ ભક્તે રો આની તારો દર્શન વે જાય, જના તારો ઉદ્ધાર વે જાય, ઉદ્ધાર વે જાય, ફળ ફૂલ ખાલે, ખાયર બાદ માં પાણી પીલે, પિયર બાદ માં બાબા હો, તમને કલાગો સમુદ્ર કિનારે પર જાહેર છે ની, તમે આખી મીચો તમને વાટ લગાવ દઉં, વાટ ચારી પાછી આખી મીચલી દે, એક મિનિટ માં સબુ સમુદ્ર કોન્ટાપ ચલે, કોન્ટાપર ચલે, સુપ્રભારો ઉદ્ધાર, ઉદ્ધાર.

સમુદ્ર ભરો છે, ચારી વળી મને ક્યારો પતો છે નહીં, પણ સીતા માતા ખબર કોણ કીએ, આપણ તો આસો ભગવાન એને કે ના છે કે હમ ખબરે સિવાય અવાળ કોની આવ્યા.